0: ડન, પૂછ સવિસ્તરવ. મિલિયનયાકુ ઓસ્ટ્રેલિયાનવાનગે વેટુપ ઇહલેયામ સહ આદાયમ બધુ સહણય હેટ એનામ જૂલી ફલવનદા સિટ બલાત્મક વે. મિલિયન 2.8ක් ઊ અવમ વેટુપ લબન્નંટ જૂલી ફલવનદાઇન પસુ ફલમુ વેટુપ કાલ સીમાવેદીમ એમ ઇહલેયામ દક્ષનટ લેબેનુ એતી. અવમ વેટુપ પૈકટ ડોલર 26.744 દક્વા ઇહલે અનુ એતી અતર અવોર્ડ વેજ હેવાત નિયમ કલ વેટુપ 104.75કિન ઇહલે અનુ એત. રજે નવતમ બધુ સહન સલસમદ મેઇન આરંભવન્ને અવમ આદાયમ બદ્ધ 116 સિટ 115 દક્વા અવમ કરમિન. સામ માસ 3કટ વરક નોવી વેટુપ સમગમ સુપર ગેવિમ સિદુ કરીમદ સેવા યોજકયનગેન અપેક્ષા કરે. નેશનલ પ્રેસ ક્લબ સિટ કલ અધાસ દેખવીમકિન પસુ સેનેટ સબિક પોલિન હેન્સનગે વન નેશન પક્ષે વેત એદી અજન આકર્ષણે અડુવીમક દક્નટ લેબેનવા. એ નવતમ ન્યૂઝ પોલ મત વિમસુમકિન હેલિયુ કરુણુઈ. એ અનુવ લેબર પક્ષે 133ક જનપ્રસાદયક સહિતવ પલમુ સ્થાનેટ યલિત પત્વેતી અતર વન નેશન પક્ષેટ 129ક લેસ દેવન સ્થાનેય હિમિવેત્તે. સેનેટ સભિક હેન્સનવ અનુમત કરન પિરિસેદ અડુવક દક્નટ લેબેન્ને લકુણુ 10કિન એ અડુવીમત સમગઈ. મેવન વિટ એ રીન 10ક લેસાઈ દેખવેન્ને. વિપક્ષેટ એતિ સહાય વાર્તાગત લેસ 117 દક્વા અડુવી એતિ બવાઈ મત વિમસુમ પેનવા દેન્ને. ઓસ્ટ્રેલિયાવે પેટ્રોલ મિલ પહત બેસ તિબેનવા. 2022 આરંભક અવધિયન પસુ ઓસ્ટ્રેલિયાવિન વાર્તાઉ અવમ પેટ્રોલ મિલ મેયાઈ. અનલેડેડ પેટ્રોલ સામાન્ય મિલ પસુગે સતિયેદી 76કટ વડા અડુ એત્તે લિટરયકટ ડોલર 1.760કટ અડુ પ્રમાણયક મિલ રંદવા ગનિમિનુઈ. એય મેતકાલીન મેદ પેરદિગ અર્બુદયેટ પેર તિબુનાટત વડા અવમ અગયક લેસાઈ દેખવેન્ને. નમુત કેપિટલ ડોટ કોમ જ્યેષ્ઠ વિશ્લેષક કાઇલ રોડા SBS સમગ પેવસુએ મેવેની અવમ મિલ ગણન દિગુ કલક નોપવતિન બવાઈ.
1: Underlying crude price, you know, assuming everything goes okay with the war, will feed through to a weaker petrol price. But on the flip side of that, over the next couple of months, there'll be these couple of step changes as those excise cuts are reversed.
0: Then, vides puatak. Uttaru Germanie taruna subasadana madhyasthanika athiu vedite bimakin pudgalayan sayadenuku maraneta patthuwa tibenawa. પોલીસીએ વિસિન તવમત ઓનગે અનન્યતા હો વયસ પિલિબંધ વિસ્તર નિકુત કરન હે. સકકાર વેડિકરુ અતુલુતિ દેનકુ અત્તડંગુટગેન એતિ અતર બલદહરીન પવસન્ને મહજનતાવટ ઉવદુરક નોમેતિ બવાઈ. દેન ક્રીડા પુતક. ફિફા લોક કુસલાન તરંગાવલીએ બ્રાઝિલિયા સહ જાપાને અતર પેવતિ તરંગેન ગોલ 2-1ක් લેસ જય લેબીમટ બ્રાઝિલિયા સમતુના. અદ દિન આઇવરી કોસ્ટ સહ નોવે રાજ્યન અતર તરંગેન જય લેબન કંડાયમ સમગ બ્રાઝિલિયા મીલંગ તરંગેય પવત્વનુ એતી. મે અતર પેરાગુએ સહ જર્મની અતર પવતી તરંગેન પેરાગુએ જય વાર્તા કલા. મે અનુવ પ્રબલ જાપાને સહ જર્મનીય તરંગાવલિયેન ઇવત્વનવા. 2026 ફિફા તરંગાવલિયે સિયલુ તરંગ સજીવિવ નોમિલિય નરમીમટ SBS ઓન ડિમાન્ડ વેત પિવિસેન. પુઅત સમાપ્તાય. દિનપતા પુઅતવલટ સવન દેન sbs.com.au/sinhalaveta pivisenna.